0: છે. જેમ હવે વાત કરા પોષક તત્વોની કમી હોનારી બીમાર્યા, પોષક તત્વોની કમી હોનારી બીમાર્યા મુખ્યત્વે ખનિજ લવણાર વિટામિનની કમી હોયા કરે. ઊંટમાં નમક કેલ્શિયમ ફોસ્ફરસ કમી સાધારણ પાઈ જાય. ઈ કમીને પ્રતિદિન 50 ગ્રામ ખનિજ લવણ ઓર નમક દેર આપણે પૂરો કર સકા. વિટામિન એરી કમી શું રતનદી રોગ હોય કરે. વિટામિન એરી 18 લાખ 36 લાખ યુનિટ ઇન્જેક્શન લગાર આપણા એ કમી દૂર કર સકા. પેટ રમેન કીડા હોણ પર વિટામિન બી કમી હો શકે, જીકે શું યકૃત રસ રા ટીકા લગા સકા. ખનિજ લવણારી કમી કારણ ટોડા ટોડી જીકે મિટ્ટી ચૂનો ઈંટ વગેરે જીકા ખાવો શરૂ કરતા યા ચાટન લાગ જાય. એને પાઇકા રોગ બી ક્યાં કરા. ઈ સ્થિતિ રમેને કેલ્શિયમ ફોસ્ફરસ જીતા ખનિજ લવણારી પૂર્તિ રે સાગે સાગે પેટ રે કીડા માને દોગી આપણને દેણી ચી જાય. બીર સાગે સાગે આપણને બાત આ હૈ કે વિપસવારો ધ્યાન આપણને બગર સારું રાખણું હૈ, બગર સારું ટીકાકરણ જીકો હૈ લગાણો હૈ, ઓર બીમાર પશુને સ્વસ્થ પશુ અલગ રાખર બીરો ઉપચાર પશુ ચિકિત્સક સંપર્ક કર આપણે બગર સારું કરવાનું હૈ.
1: ये था कार्यक्रम खेती की बातें. जानकारी का विषय था ऊंटों में होने वाले रोग और उपचार. वाचक स्वर था श्री सत्यनारायण शर्मा का. आकाशवाणी बीकानेर का यूट्यूब चैनल है. लीजिए सुनिए.

0: સાથે ગ્રામીણ પરિવારોને ઘણે શું ઘણો સુદૃઢ રોજગાર ઉપલબ્ધ કરાયો જાવે, રોજગાર સુરક્ષા, સ્થાયી આજીવિકા બારે કૌશલનો વિકાસ કર્યો જાવે, અને ગ્રામીણ અવસંરચના હૈ બીરે વિકાસ રે માધ્યમ શું વિકસિત ભારત 2047 હૈ બીરે રાષ્ટ્રીય સંકલ્પને મૂર્ત રૂપ દેવણો હૈ. ઓ જકો મિશન હૈ ઓ પેલી ગ્રામીણ રોજગાર વ્યવસ્થારો ઉન્નત સ્વરૂપ હો, જેનરે અંતર્ગત પાત્ર ગ્રામીણ પરિવારને 100 દિન રે સ્થાન પર 125 દિન રે વૈધાનિક રોજગારી ગારંટી દીધી હૈ. સાગે હી રોજગારને કેવલ મજદૂરી તહી સીમિત કોની રાખ્યો ની, બિને કૌશલ ઓર ઇન જુડિયોડા જીકા દૂજા ક્ષેત્ર હૈ બારે નિર્માણ અર ટિકાઉ આજીવિકા સુઈને જોડ દિયો ગયો હૈ.
1: और बजरंग भाई इन योजना राज्य का उद्देश्य है वह इन प्रकार है कि प्रत्येक पात्र ग्रामीण परिवार ने सम्मानजनक एवं वैधानिक रोजगार उपलब्ध करवानो, ग्रामीण गरीब री आय एवं जीवन स्तर में सुधार लानो, विकसित भारत एट द डेट 2047 से लक्ष्य रे अनुसार ग्रामीण विकास ने गति देनो, કૃષિ, પશુપાલન, જળ સંરક્ષણ એવં પ્રાકૃતિક સંસાધનારો વિકાસ કરવો, ગ્રામીણ યુવાને કૌશલ વિકાસ એવં સ્વરોજગાર અવસર ઉપલબ્ધ કરવાના, મહિલાવારી આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરવો, ઓર ગ્રામ પંચાયતારો વિકાસ કાર્યમાં ભી અધિક અધિકાર એવં જિમ્મેદારી દેવો, એર પલાયનને કમ કરવો ઓર સ્થાનીય સ્તર પર રોજગાર ઉપલબ્ધ કરવાનો.
0: તો મુક્તાબેન સાગે સાગે હું બતાઉં તો ચાલું ઈરી વિશેષતા. આજે કી યોજના હૈ ઈરી વિશેષતા હૈ 125 દિનારો વૈધાનિક રોજગાર મિલેલા. ઈરી સબસુ બડી વિશેષતા આ હૈ કે પાત્ર ગ્રામીણ પરિવારોને પ્રત્યેક વિત્તીય વર્ષ રે મહિને 125 દિન રે રોજગારી કાનૂની ગારંટી દીધી જી હૈ. આ પૂર્વ વ્યવસ્થાની તુલનામાં 32 દિનારો રોજગાર સુરક્ષા પ્રદાન કરે હૈ. સાગે હી આજીવિકા આધારિત વિકાસ હૈ. યોજના કેવલ મજદૂરી તહી સીમિત કોની હૈ, સ્થાયી આજીવિકા માથે ભી જોર દેવે હૈ. ઇનરે અંતર્ગત જ્યાં ખેતીબાડીનો વિકાસ હૈ યા બાગવાની હૈ, મછલી પાલન હૈ, પશુપાલન, ગ્રામીણ હસ્તશિલ્પ, દસ્તકારી રા કામ હૈ યા છોટા નાના લઘુ ઉદ્યોગ હૈ અર સ્વયં સહાયતા સમૂહ હૈ, બા સબને બડાઉ દેવણ સારું મોકળા જતન કરી જાય હૈ.
1: ઓર બજરંગભાઈ પારદર્શિતા ભી રાખી ગઈ હૈ યોજનામાં. ડિજિટલ જોબ કાર્ડ હૈ, ઓનલાઈન ઉપસ્થિતિ હૈ, ભૂ અંકલન આધાર હૈ યા આધારિત ભુગતાન ઓર સામાજિક અક્ષેંચન જીકી વ્યવસ્થા હૈ ભી પર ભી વિશેષ રૂપસુ બલ દિયો ગયો હૈ.
0: ઓર ઇરી એક વિશેષતા આ ભી હૈ કે સમય પર મજદૂરી રો ભુગતાન કરી જે હૈ. જકા પાત્ર જેકા મજદૂર હૈ બીરો બારો ભુગતાન નિર્ધારિત સમય સીમા રે મહિને સીધો લાભાર્થી અરે બેંક ખાતે રે મહિને કરી દીધો જાવે હૈ. બીચ મેં કોઈ બિચોલિયા કોની, આપરે જીતો ભી નિર્ધારિત સમય હૈ બીર મહિને રકમ હૈ બા આપરે બેંક ખાતે મેં આપરે હાથ મેં આ જાવે. તો કુલ મિલાર આપા કહી શકાહા કે આ જકી યોજના હૈ આ કિસાન ભાયા સારું ગ્રામીણ ભાયા સારું બહુત કામરી હૈ. વિકસિત ભારત રોજગાર અર આજીવિકા મિશન ગ્રામીણ યાની VBG રામજી ગ્રામીણ ભારત રે આછી તરહ વિકાસ દિશામાં બહુ હી મહત્વપૂર્ણ પહેલ હૈ. આ કેવલ રોજગાર ઉપલબ્ધ કરાવનારી યોજના કોની, ગ્રામીણ અર્થવ્યવસ્થાને આત્મનિર્ભર, ઉત્પાદક, સમાવેશી અર ટિકાઉ બનાવનેરો વ્યાપક કાર્યક્રમ હૈ. મુક્તાબેન 125 દિનારી રોજગાર ગારંટી, કૌશલનો વિકાસ, મહિલા વારો સશક્તિકરણ, ખેતીબાડી અર પ્રાકૃતિક સંસાધનારો સંરક્ષણ કરનો, સાગે હી ગ્રામ પંચાયતાને મજબૂત બનાવવાનું સારું બાદી ભૂમિકા અર પારદર્શી ડિજિટલ વ્યવસ્થા ઇને ગ્રામીણ વિકાસ દિશામાં એક નયો જેકો મોડ હૈ વો પ્રદાન કરે હૈ. આ યોજના ગ્રામીણ ગરીબી કમ કરેલા, કિસાના અર શ્રમિકારી આય બઢાવેલા અર પલાયન રોકણ સારું વિકસિત ભારત 2047 રે રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરનેમાં બહુત બડી મહત્વ ભૂમિકા નિભાવેલા.
1: તો ભુજનભાઈ યોજનારા તો બહુ સારા ફાયદા હૈ, બહુ સારી વિશેષતા હૈ. તો કિસાનભાઈ ઇન યોજનારો ફાયદો લેસી ઓર અબ આપા સુના કાર્યક્રમ મેં અગલો ગીતડલો.